બાદમાં જાતે કઈ માનસૂન રૂકી ગયા તો આપણું નુકસાન થઈ શકે. એટલે જે બી ફસલ આપણે બુવાઈનું કામ કરવું હોય એ સમય ઉપર કરી દેવું હોય, મક્કાની બુવાઈ હોય યા સોયાબીન હે યા ધાનની ફસલ કરવી, ઉડદ હે કપાસની ફસલ હે, તો એનું સમય ઉપર આપણે કરી દેવું હોય. અને બુવાઈ કરતી વખત બી આપણે છોટી મોટી વાતનું ધ્યાન રાખવું હોય, ભાઈ બળિયાવાળો બીજ લેવું હોય ને ઉપચારિત કરવો જરૂરી હોય, કેમ કે ઉપચારિત ક્રિયા વિના આપણને બુવાઈનું કામ કરી દીધું તો આપણું ઉત્પાદનમાં હાનિ થઈ શકે. એટલે સહી બી લેવું હોય કામમાં, બૈયાણી મક્કા સોયાબીનની બી આપણને કતાર કતાર થકી બી પ્રદાન પ્રદાનની દોરી અનુસાર આપણે બુવાઈ કરવી. કિસાન ભાઈઓ બુવાઈ કરતી વખત બી આપણે છોટી મોટી વાતનું ધ્યાન રાખવું કે ભાઈ આ ખેતરમાં નમી જરૂરી, બીજ આપણે બુવાઈ કરો તો બુવાઈ કરો, કેમ કે નમી નહીં અને આપણે બુવાઈ કરી દેવા ફસલ જે બીજ છે એ અંકુર નહીં થઈ શકે. એટલે આપણે નમીની જાંચ કરીને પછી બુવાઈ કરવી, એ સમયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી. દેશી ખાતર વગેરે બી નાખવું હોય તો એનું આપણને નાખી દેવું હોય. ચોમાસા દાડા હે, કેમ કે આના દાડામાં આપણને પશુધનનું આપણે ખાસ કરીને હાલ હંભાળ જરૂર કરવું હોય. ભાઈ પશુ ને ખેતીવાડી એકબીજાને મળી જુલે હે, પશુ ને આના સમયે ભાઈ હવે ચોમાસા દાડા આવી ગયા, આ ચોમાસા દાડામાં ખાસ કરીને પશુને બાળ પશુ કોડ હે હર રોજ સફાઈ કરવી, પશુ ઘર જે પશુ બાંધવાનું કોડ હે અને આસપાસ આપણને પાણી ખડ્ડા હે તો એકઠા નહીં થયો દેવું બી, કેમ કે આ પાણી એકઠું થાય થકી હું કા મચ્છર મક્કી પાસે એની થકી પનપડે. મચ્છર મક્કી થકી ખાસ કરીને આ મોટી બીમારી મચ્છર મક્કી થકી થાય, એટલે એને પનપવા નહીં દેવી. કઈ ખડ્ડા હે તો એને જલ નિકાસી કરી દેવી, હાજના ટાઈમમાં પશુને ધોવા વગેરે બી કરવું હોય તાકે મચ્છર અહીં દૂર જઈ શકે. કેમ કે આ નીમની પત્તી દેશી ઉપચાર આપણે કરીને એનો ધોવા કરવા જે મચ્છર છે એ દૂર

ચાલ્યો ચોર મારો એલો સામેલો ઓ વાણિયા ને ત્રીજો માલ્યો ચોર મારો એલો સામેલો ઓ

0: પીર નો ચોર મારો એલો સામેળો જી, દુનિયાના લોકો જાણે રામા પીર નો ચોર મારો એલો સામેળો ઓ જી, એ ગાયો દલે વાણી અને ભલી રાખી તે શહેર મેં વાણે પહેરી લેદો ભેક મારો પેલો સાંભળો ઓ
1: દોસ્તો, આકાશવાણી બાંસવાડા કા એફએમ માહિતી ચેનલ સુનને કે લિયે અબ આપકો કહીં જાને કી દરકાર નહીં, દુનિયા કે કિસી ભી કોને મેં

0: આ સિલસિલામાં 15 જુલાઈને ખાસ કાર્યક્રમ રાખ્યો જાવેલા વિધાનસભા ભવનમાં રાખ્યા જવાનવાળા ઈ અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણની સામેલ થયેલા વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની આજ જયપુરમાં ખબર નવીસાને આ જાણકારી દીની. બતાયો કે રાષ્ટ્રમંડળ સંસદીય સંઘરી રાજસ્થાન શાખારી ઓરનું રાખ્યા જવાનવાળા ઈ આયોજનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિચાર બતાવેલા. શ્રી દેવનાની બતાયો કે ઈ મોકે વિધાયી ગૌરવ યાત્રાએ રાખી જવેલા, જેમાં મોજુદા અરપેલીવાળા વિધાયક એ સામેલ થયેલા.
1: ये हमारे विधायकों का समागम, पूर्व वर्तमान का ये समागम का कार्यक्रम है. वह 15 जुलाई को प्रारंभ होगा और इसमें दो बातें जो विशेष हैं, एक तो हम अतीत का संस्मरण भी करेंगे और भविष्य के विधायी मार्ग का भी उसमें चर्चा होगी. इस दृष्टि से 4 बड़े कार्यक्रम इस वर्ष भर में विचार किए. उसमें से पहला कार्यक्रम हम आगामी 15 जुलाई को इसी विधानसभा परिसर में हम लोग करने जा रहे हैं. उसके बाद विशेषता ये कि 2 सत्र और है, जिससे 75 साल के अंदर जो हमने कानून इस विधानसभाओं में पारित किए उसमें से जो प्रमुख रहे हैं उसके बारे में जानकारी और चर्चा उन सत्रों में होगी.
0: सम्मेलन में विधायी परंपरावां, सदनरी गरिमा, संसदीय अनुभव, चुनौतियां समेत कई मुद्दा माथे चर्चा करी जावेला. સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ અર સૂચના અર પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજ સંસદ ભવન પરિસરમાં મોનસૂન સત્ર રી તૈયારીઓ જાયઝો લીનો. સંસદરો પાવસ સત્ર 20 જુલાઈ 13 ઓગસ્ટ તઈ ચાલેલા. સોશિયલ મીડિયા પોસ્ટ રેઝરીએ મેઘવાલ બતાયો કે સત્ર શરૂ તે કામકાજ રો જાયઝો લીયો છો અને જરૂરી હુકમ દિયા છ્યા. કાલ વિશ્વ જનસંખ્યા દિવસ મનાયો જાવેલા. એનો મકસદ પરિવાર નિયોજન, માતૃ સ્વાસ્થ્ય, લૈંગિક બરાબરી અર જનસંખ્યા જોડ્યા મુદ્દાના બારામાં જાગ ચકાવવાનો હે. સ્વાસ્થ્ય અર પરિવાર કલ્યાણ મંત્રાલય અર રાજ્ય સરકાર રી ઓરું એ મોકે ખાસ કાર્યક્રમ રાખ્યા જાવેલા. આખા રાજ્યમાં કાલ 18 જુલાઈ તાઈ જનસંખ્યા સ્થિરીકરણ સપ્તાહ મનાયો જાવેલા. એના તેત નાના અર ખુશહાલ પરિવાર અર બચ્ચા વેચે સહી આંતરો રાખણ સારું જરૂરી સાધના રી જાણકારી દી જાવેલા. સ્કૂલ કોલેજો, એનસીસી અર યુવા ક્લબાની મદદું જાગરૂકતા રેલીયા નીકાળી જાવેલા. ઇસાગે આશા સહયોગીનિયા અર સ્વાસ્થ્ય કર્મચારીયા રે જરીયે ઘર ઘર સંપર્ક કર અર પરામર્શ સેવા દી જાવેલા. એ બીજે જનસંખ્યા સ્થાયિત્વના મામલામાં બાંસવાડા જિલ્લો આખા રાજ્યમાં અવ્વલ રહ્યો હે. જિલ્લાના અતિરિક્ત મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર ભરતરામ મીણા બતાયો કે જિલ્લાને લગાતાર 3જી દફા આ ઉપલબ્ધિ હાંસલ થઈ હે. ઉદ્યોગ અર વાણિજ્ય વિભાગ 100 આઇકન્સ ઓફ રાજસ્થાન પહેલ શરૂ કીની હે. એના તેત ઉદ્યોગ, કારોબાર, પરદેશમાં બિક્રી, સ્ટાર્ટઅપ્સ, સૈર સપાટા અર દૂજા હલકામાં ખાસ કામ કરવાવાળા 100 જણા ચૂંટ્યા જાવેલા. ઉદ્યોગ આયુક્ત નીલાભ સક્સેના બતાયો કે અહીં સારું 15 અગસ્ત તાઈ ઓનલાઈન તરીકા અરજી દી જા શકે હે. વે બતાયો કે ચૂંટી જ્યાં લોકોને 100 આઇકન્સ કમ્પેન્ડિયમમાં જગ્યા દી જાવેલા અર મારી ઉપલબ્ધિયારો ન્યારા ન્યારા ડિજિટલ પ્લેટફોર્મ માથે દર્શાવ કર્યો જાવેલા. શ્રી ગંગાનગર જિલ્લામાં નેતેવાલા કનાએ કાર ટ્રક રીફેટમાં આ જવાનું 3 જણારી મકઈ મોત ફેંકી. શ્રી ગંગાનગરના એસપી હરિશંકર બતાયો કે હાદસા દરમિયાન એક મોટરસાઇકલ રહી આ ગાડીઓને ફેંટમાં આ જવાનું 2 જણા જખમી ફેંક્યા. અરબે મોસમ પ્રદેશમાં અબ કરીબ 1 સપ્તાહ તાઈ ચોમાસારી બિરખા થોડી કમ પડબારા આસાર હે. હાલાંકી રાજ્યના 19 હલકામાં કઠે કઠે હલક્યું મઝલા દરજારી બિરખારી સંભાવના હે. એ દૌરાન કઠે કઠે છીટપુટ બિરખા ફે શકે હે. એ બીજે હનુમાનગઢ જિલ્લાના કઈ હલકામાં આજ બિરખા ફી. પાલીમાં સવારે બાદલા મંડ્યા રહ્યા. દુજીકાની બાડમેરમાં આંધી ચાલી અને સવાઈમાધોપુર સમેત કઈ ઠોણા ઉમસરો અસર રહ્યો. કોટારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી IIIT રો 5મો દીક્ષાંત સમારોહ આજ સંસ્થાનના પરિસરમાં રાખી છો. કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિદ્યાર્થીઓને બીટેક, એમટેક અને પીએચડી રી ઉપાધિયા દેર નવાજ્યા. એ મોકે વે કહ્યો કે વિદ્યાર્થીઓને વિકસિત ભારત બનાવવાના લક્ષ્યમાં સક્રિય ભાગીદારી કરણ સાગે દેશ બનાવવામાં તાકાત લગાવવાની ચાહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ દીતવારને આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં વિચાર બતાવેલા. આ हर महीना प्रसारित

0: ભીતની સરવાબાજી રિપોર્ટ આવે, રિપોર્ટ આવે તણા મે પોઝિટિવ આવી ગયું મને, તો પછી એ ટીબી નું રોગી હે, એને રિપોર્ટ ને એને આના રોગી ની બેને પાછો એને એનએમ બેન્જી કને જાય, એનએમ બેન્જી કને જાય તો અહીંયા પછી એનું વજન કરાવે, પછી એની દવાઈ ચાલુ કરાવે અહીંયા.
1: અચ્છા, વજન ને અનુસાર તો કઈ કઈ ગોળી આલી આલી તૈવી રેની સકતી કે હું હે ઇન બારે મે આપ બતાડો ગો.
0: એને વજન અનુસાર એનએમ બેન્જી નિગરાની મે એ દવાઈ આલે, જેને કે 25 થી 34 કિલો નો વેસે વજન હે એક ગુરિયા લેંગા, અને 35 થી 50 ની વચ્ચે હે એને બે ગુરિયા લેંગા, ને 65 થકી લગાડી ની 64 ની વચ્ચે એને ત્રણ ગુરિયા લેંગા, ને 64 થકી લગાડી ની 75 ની વચ્ચે એને ચાર, ને 75 થકી ઉપર જેનો વજન હે એને 100 ગુરિયા લેંગા. અને ગુરિયા એને આમાં સ્વચ્છ પરિયોજના થકી સત્તું આવે, થૂલી કઈ થૂલી આવે તો મહિના માં એને હોય કે ત્રણ થેલી આવે.
1: હા હા,
0: અને આ સત્તુ મેં સોયાબીન ના તેલ મેં બને આઈ આટો, ઘઉં નો આટો ને શક્કર ને સણો નો આટો રે એનું મિશ્રણ આવે. હા, સત્તુ મેં સત્તુ એના રોગી ને દવાઈ આલતો પેલે એક કટોરી ખાઈ લેવું પડે, જેમ થી દવાઈ એને ભરી ની પડે.
1: અચ્છા, રોજ એટલે આ દવાઈ લો એને પેલે આ સત્તુ ખાવું જરૂરી હે.
0: હા, હવા ની વખત દવાઈ લેવાનો ટાઈમ રહે, હવા ની વખત પેલે સત્તુ ખાઈ ને પછી એની ઈ દવાઈ લેવી પડે, ને ઈ દવાઈ જે હે ઈ સ્વાસ્થ્ય કર્મી ને નિગરાની મે ઈ સ્વાસ્થ્ય કર્મી ને હામે લેવાની એમ. સ્વાસ્થ્ય કર્મી ને અમાર હું એ કે સીધી દેખરેખ આલે એટલે ઈ દવાઈ ઈ સ્વાસ્થ્ય કર્મી માં ડોટ્સ પ્રોવાઈડર કહેવાય. ડોટ્સ પ્રોવાઈડર નો મતલબ ઈ રહે કે આપણે સીધી દેખરેખ માં દવાઈ આલો.
1: અચ્છા, એ એમને કે ના ભાઈ પેશન્ટ ખુદ એકલું ખાઈ રહ્યું પીરું ઈ ને એને હાથે દેખરેખ માં ગોળી ખાયા તો સી ખવાયગા એમ,
0: એટલે એવું કઈ નહીં. પણ આ પેશન્ટ રહે ઈ શું કરે, ઘણી વખત કામે જતું રહે, દવાઈ હોય વેસે એને રહી જાય ખાવી,
1: લાપરવાહ કરી દે,
0: લાપરવાહી કરી દે, ટાઈમ માં તો એ દવાઈ નહીં ખાય તો પછી એની બીમારી એ વધારે થઈ જાય.
1: અચ્છા,
0: કેટેગરી માં જતું રહે પશુ, એટલે પછી એને હું આ ટાઈમ માં દવાઈ એને બરાબર હલવા હરું. સ્વાસ્થ્ય કર્મી એને એટલે એક સાલુ કરે દવાઈ અંદર થી લગાડીને 100 મહિના તક એના પેશન્ટ ને દવાઈ લેવી રહે, ને એને બાદ એને એના વેસે કોઈ નશો પતો નહીં કરવો રે.
1: અચ્છા,
0: નશો પતો કરે તો પછી દવાઈ બી પછી અસર નહીં કરે, એની પેલે અમે એને પેશન્ટ ને સમજાવવું પડે એને કે તું 100 મહિના સુધી કોઈ બી નશો પતો કરે ને કે તો આ દવાઈ 100 મહિના રોજ તને ખાવી હે, વેસે તને છોડવી નહીં હે.
1: અચ્છા, દવાઈ નો ટાઈમ બરાબર આપણે ટાઈમ ટુ ટાઈમ લેવી, અને ખાસ કરીને દેખો નશા ની તો વાત હે, ભાઈ નશા થી કીધે સબ બીમારી ફેલી જ થઈ ગઈ, તો એનું ધ્યાન રાખીને કેટલું બઢિયા રહેગા. ને આપણે કઈ ટાઈમ ટાઈમ માં તમે કઈ બી રહ્યો ભાઈ આપડે જઈને એનું સ્વાસ્થ્ય કરવી, એનું ધ્યાન બી રાખે, દવાઈ આલવી કરવી, હું હરતે ખાવું હે, પર આપડે જે પેશન્ટ હે એને બી એનું ધ્યાન રાખવું બી જરૂરી હે.
0: પેશન્ટ ને ખુદ ને તો રાખવું જ પડે ધ્યાન.
1: બિલકુલ, આટલી બધી અચ્છી જાણકારી આલી રહ્યો, પર એને હાથે તો મારું કહે કે એના હાથે આજે બીજું કામ બી કઈ
0: એને હાથે હાથે હોય. સ્વાસ્થ્ય કર્મી ગુરુવારે જે ટીકાકરણ થાય.
1: અચ્છા,
0: તો એ ગુરુવારે એને જે ટીકાકરણ થાય એના મેં ઈ એનએમ બેનજી ને સંપર્ક કરીને આજે કણક ગામે ટીકાકરણ એના ગામે પેલાથી જે આપડે મહિનાવારી બાઈ રે એને એને સોરવાવાળી બાઈ ને ઘરે જઈને સૂચના આલે, ને એને નાનો સોરો ને એને મહિનાવારી બાઈ ને લાવીને એને ટીકા લગવાડે.
1: એને
0: બાદ ફરી પંચાયત શિબિર લાગે આપડે,
1: હા હા,
0: એના બી મનકને સૂચના આલે, અને પછી એના બી ખુદ બી ભાગ લે.
1: અચ્છા, ટીકા વગેરે નું બી આપણે ધ્યાન રાખવું, અને ખાસ ગર્ભવતી ધાત્રી મહિલા હે તો એનું બી ધ્યાન રાખવાનું કામ હે. એના
0: મેં એનું બી, હા, એના હાથે હતી એટલે જે બી આ નાનો મોટો ગામો માં જે શિબિર લાગે આપડે, અમાર ફરી ટીબી નું બી એક લાગે, જેમ કે એક્સરે બદલે એક્સરે મશીન જાય અહીંયા એ ખાતે લોકો ભેગો કરીને પછી અહીંયા એક્સરો કરાવે, જે દવાખાને તક પેશન્ટ ને સાથે આણંદ પછી અહીંયા એક્સરો કરાવી અહીંયા રિપોર્ટ આવે, તણા મેં એક્સરા મેં આણંદની કોઈ મહિની પ્રોબ્લેમ સમસ્યા આવે તો એ બી પછી દેખા ટીબી ની.
1: અચ્છા, એટલે સબ એક્સરા વગેરે નું કામ ને દવાઈ વગેરે નું સબ કામ આનું છે એમ. તમે સંબંધ ને ઉપર કામ કરો કે ભાઈ હા તમારે વ્યવસ્થિત આ સ્વાસ્થ્ય કર્મી કામ કરી રહે કે નહીં કરી રહે, એનું હોય તે આપ મતલબ દેખરેખ નું કામ આપ કરી રહ્યા તો કહો.
0: દેખરેખ નું કામ ઘણા અમારે પેશન્ટ એવા અસલ થઈને કાટો મોટો થઈને ગમા બી ગયે એવી.
1: अच्छा
0: खाटला में घरे थकी तना ने खाटला

0: દવા જે ટાઈમ માં લઈ લીધી એનું જે બી આનું ધ્યાન રાખવું પડે એની વાત ધ્યાન રાખી દીધું તો શરીર સ્વસ્થ બી થઈ જાય તો કામકાજ થઈ શકે. બીજું બેનજી તમારાથી કીસ પૂછવું કે મહાબાળી યોજના ને અંતર્ગત ડે કેર બી યોજના આ શું કહેવાય?
1: મહાબાળી ને ડે કેર એવી જગ્યા કેન્દ્ર ખુલ્લી જેના સ્ત્રોને આઈ બાપ સ્કૂલ મોકલવામાં સક્ષમ નહીં, સ્ત્રોને પોષણ સાથે સાથે શિક્ષા બી મળે.
0: અચ્છા, એટલે મહાબાળી યોજના મેં ના મહાબાળી કેન્દ્ર માં જે સમય હું રહે એનું એનું શું કામ હે સોરક એટલે ઉમર ન રહે એની બારે મેં બી આ બતાડો.
1: મહાબાળી હવે અમારી જે મહાબાળી ખુલ્લી હવે એનો સમય બી બતાડો હું, પણ કેન્દ્ર માટે ગામના એક શિક્ષા સહી ગીરે.
0: અચ્છા,
1: એને હાથે હાથે ગામની એક સહકારે જેને થકી સોરા એને ઘર જેવો માહોલ મળે એને એમને લાગે કે હું બહાર થકી ગયો કે મને આ સબ ઓરખતો નહીં કે શિક્ષા સહયોગ ઘરનું ગામનો શ્રેય તો પછી હું એ કે એને થકી ખુલ્લીને વાત કરી શકે ને એને પૂરો ઘરવાળો જ માહોલ મળે.
0: પરિવાર મેં રહ્યો તો કોઈ એમ જ લાગે નાના સોરા ને ભાઈ મારા ઘરવાળા ને હાથે જ ફરી રહેતો અને ભણવું કરવું ખાવું પીવું સબ એમને શ્રે.
1: હા, આમ શ્રે.
0: હા, તો કેટલું પડ્યા આ કામકાજ ચાલી રહ્યું હતું. આપડે સરકાર ની ઘણી યોજના એવી જે આપડે પરિવાર નાનો સોરો હર તરત એનું ધ્યાન રાખી રહ્યો કઈ
1: ધ્યાન
0: રાખી રહ્યું. સમય વગેરે તમે કહી રહ્યો ભાઈ ખાવું પીવું નાસ્તો વગેરે બી મળે
1: નું સમય હે અમારા અડા હાથ થકી એક વાગે નો.
0: અચ્છા,
1: સપ્તાહ થી પેલા તમારે પ્રાર્થના કરાવે એની બાદ સોરા ને નાસ્તો આલે પછી અમાર કક્ષા લાગે જેને માય પેલી કક્ષા થકી ચોથી કક્ષા નું સ્વરૂપ ભણી. ડે કેર નું બી આ પેલું હોય કે જેમ કે અણા નો ટાઈમ અમારે 8 વાગે થકી ચાલુ થાય તો પછી એને પ્રાર્થના કરાવે નાસ્તો આલે ખવાનું આલે એને ભણાવે એને એ સબ અમે થાય.
0: અચ્છા, આ હવાર નું બી રે ને આ પેલો હા જુદી રે તો એ સોરું કે ને બા બાપે કામે બી ધ્યાન
1: જે આઈ બાપ અક્કો દડો કામે જાય અણા સોરનીય કેર થાય અણા સોરનીય રાખીને જેમ ઘરનો માહોલ હોય એવો ઘરનો માહોલ અણ મળે.
0: બાકી આપ તમે ખાવા પીવાની ભી વાત કરી તો ખાવાના મેં હું અને મળે રોજ નું અલગ અલગ તરહ નું રહે કે રોજ એક જ ખાવાનું રહે હરતે હું રહે
1: નાસ્તા મેં આનંદ હોય કે એક દાડો બિસ્કિટ મળે ને એક દાડો પૌવા મળે અને ખાવાના મેં અમાર સ્વચ્છ પરિયોજના થકી એક મેનુ ચાર્ટ આવે.
0: અચ્છા,
1: એને અનુસાર આણંદ જેમ કે હવે સોમવારે આણંદ દાલ પૂડી ને ચાવલ આલે, મંગળવારે એને દાલ રોટી આલે, બુધવારે દાલ રોટી આલે, ગુરુવારે દાલ રોટી ચાવલ આલે, શુક્રવારે દાલ રોટી ને સબ્જી આલે, શનિવારે દાલ રોટી ચાવલ આવે ને એને બાદ એને ખાવાનું ખવડાવે અહીંયા ખેલાડે સોરા ને.
0: એટલે સત્તર એનું ધ્યાન રાખવાનું એક તરફ કે પરિવાર ને ઘર ને પાસ રહેતો હું સ્કૂલ આંગણવાડી માવાડી તો એમને બી આપડે ઘર થી દૂર બી નહીં ને ઘર ને આય પાય સબ તરફ ચીજે નું એનું એક આનંદ મળી રહ્યો કોઈ ભણાઈ ખાવા પીવાનું ને રમવા વગેરે નું હર તરફ થી કેટલું બઢિયા કામકાજ કરી રહ્યો તકો એની વાત ધ્યાન રાખી રહ્યો ને આપણે આપણે કિસાન ભાઈ બહેન આ કાર્યક્રમ સાંભળી રહી જેને સોરો સ્કૂલ વગેરે કે નથી જઈ રહ્યો તેને બદલે આપ હું કેવું ચાહી રહ્યો કે ના ભાઈ આપ આંગણવાડી હરકત ને સ્કૂલ માં ભરતી થાય તો એ બી થઈ શકે મોટો થઈ કે સ્કૂલ વગેરે મેં જઈને આપણે સ્વાસ્થ્ય નું બી ધ્યાન રાખી કયા તરીકે રાખી શકીએ એના બારે આપ થોડું બતાડો.
1: મહાબાળી માં હું હોય કે આ જે આઈ બાપ સોરણ સૂટો મળીને જતા રહે એ સોરો હું કે અન્યા પિલાડે ફરતા હેડે પછી એ સોરો ભણી બી ને રેકોર્ડ તો થઈ છે એમ થકી બળિયા કે નાના થકી સોરા ને ઈ આય પાય કે મહાબાળી હોય એની માટે મળી દે તો આણંદ ની શિક્ષા હાથે હાથે પોષણ બી મળેગા ને સોરો હોશિયાર થાય અગાડી અમારે ફરી એક નિયમ એ કે સોરો અહીંયા થી નીકળ્યું તો પાછો બીજી સ્કૂલ માં એને એડમિશન બી લાડીગા.
0: બિલકુલ સહી,
1: સોરા ને એની જિંદગી બની જાય ને તો સોરો સ્કૂલ ના થી કિસને જાયગા તો પછી મોટું થઈને કેમ જાયગા નહીં જાયગા સોરા ની જિંદગી બની જાયગા ને આ એક ફેરી આ ટીવી બદલે હો લોક એની દવાઈ ઘણી મોંઘી આવે તો મને દવાઈ નહીં કરાવી પૂરી અન્યાડે પિલાડે જાય ને આપડે ઇન્જેકશન લગાડતા ને એને અન્યાડે પિલાડે કરીને છોડ દે તો એમ દેખી બઢિયા કે આ 100 મહિના નો કોર્સ લઈ ને મને ખાસો તાજો ઉભું થઈ જાય પાછો અને કામે લાગી જાય તો એ દવાઈ પૂરી લે.
0: બિલકુલ, ઘણી તાજી વાત કર્યો મેડમ આ તમે એટલી બઢિયા જાણકારી આપી એને બદલે તમને ઘણું ઘણું ધન્યવાદ.
1: તમને ખુબ ખુબ ધન્યવાદ. અમારો વાત અગાડી બડાબા બદલે અને લોકો તક જન જન તક આ સૂચના પહોંચાડવા બદલે તમને ખુબ ખુબ ધન્યવાદ.
0: ધન્યવાદ.
2: दोस्तों आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की

એમની ને એ સબ ખતમ થઈ રહી કે એ સબ કારણ હું હે એક ખાસ કરીને હે કે ભાઈ આજે બઢતી જનસંખ્યા જનસંખ્યા બઢી રહી તો એને કારણ હર તરફ કે સબ તરહ ની કમી આવી રીતે કે તો ખાસ આપણે જનસંખ્યા નિયંત્રણ કરવું ભી જરૂરી હે તો આ ટેમ ટેમ માં તારા કાર્યક્રમ માં આપણે વાતચીત કરવા નાની મોટી જાણકારી ભી લાવો પર આ વાતચીત ને હાથે મારું મન થઈ રહ્યું કે આ સંજય બત્તી નો ટાઈમ થઈ રહ્યો તો કેમ ની કચ્છ સુ ગીત ભજન હમરો ને પછી આગળ વાત કરો.